0: નિજ હસ્તાનની ભિંતી વરતી. શ્રોતે હો, કશી અસ્તે હો આપલી મૈત્રીણ? તર સ્વતહત રમતે, સ્વતહ ગાતે, સ્વતહ લિહિતે આણી સ્વતહતચ દંગ અસ્તે, ઇતરાંનાહી ત્યાચ સામાવુન ઘેતે. અશા આપલ્યા મૈત્રિણીના આપણ ભેટુયા, જાણુન ઘેઉયા ત્યાંચ ભાવવિશ્વ આણી કાર્યકર્તૃત્વ. નારી વિશ્વ યા કાર્યક્રમાત દર મહિન્યાચા પહિલ્યા, તિસર્યા આણી પાચવ્યા શનિવારી આકાશવાણીચા અહિલ્યાનગર કેન્દ્રાવરુન.
1: શ્રોતેહો, ફોન ગણી યા કાર્યક્રમાસંબંધીચં નિવેદન ઐકુયા. શ્રોતેહો, રોમેન્ટિક, ઉદાસ, મસ્તીખોર આણી નિરાગસ અશા વેગવેગળ્યા મૂડ્સચી ગાણી તિતક્યાચ તાકદીનં ગાઉ શકણારે બહુઆયામી ગાયક મ્હણજે અમિત કુમાર. 3 જુલૈ હા ત્યાંચા જન્મદિન. ત્યા અનુષંગાની યેત્યા શુક્રવારચા ફોન ગાણી કાર્યક્રમ કેન્દ્રિત અસેલ વર્સેટાઇલ સિંગર અમિત કુમાર યાંચ્યાવર. તેવા શ્રોતેહો, ફોન ગાણી કાર્યક્રમાચ્યા ધ્વનિમુદ્રણાસાઠી જરૂર સંપર્ક સાધા 02-41-242-34-71 કિંવા 42-46-36-72 યા દૂરધ્વની ક્રમાંકાંવર બુધવાર દિનાંક 1 જુલૈ 2026 રોજી સકાળી 8:15 વાજતા આણી સાંગા અમિત કુમાર યાંની ગાયલેલં તુમચ્યા આવડીચં ગીત. નિવેદન સંપલં. શ્રોતેહો, આપણ ઐકતા આહાત સુગમ સંગીત આકાશવાણીચ્યા અહિલ્યાનગર કેન્દ્રાવરુન. કાર્યક્રમાત આતા ઐકુયાત મહેન્દ્ર કપૂર યાંની ગાયલેલં વંદના વિટણકર યાંચં ગીત, સંગીત શ્રીકાંત ઠાકરે યાંચં.